0: आकाशवाणी समाचार सोनल परमार वाचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્કનું લોકાર્પણ કર્યું। વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ। વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાની આરોગ્ય કટોકટી જાહેર કરી। અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र मोदी आज स्वीडन की 2 दिवसीय मुलाकाते गोथेनबर्ग पहुंचे। श्री मोदी प्रधानमंत्री उल्फ क्रिस्टर्सन साथ द्विपक्षीय संबंधों की समीक्षा करते। बन्ने पक्षों व्यापार वधारवा, ग्रीन टेक्नोलॉजी अपनावा, मेकेनिकल इंटेलिजेंस, उभरती टेक्नोलॉजीओ, स्टार्टअप्स, मजबूत सप्लाई चेन, संरक्षण अवकाश, आबोहवा परिवर्तन और लोगों से लोगों के संपर्कों जैसे क्षेत्रों में सहयोग के नए मार्गों शोधते। बन्ने प्रधानमंत्रियों साथ यूरोपियन कमीशन प्रमुख उर्सुला वॉन डेर लेयन उद्योग माटे यूरोपियन राउंड टेबल ने संबोधित करते। ગઈકાલે હેગમાં પ્રધાનમંત્રી મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેન વચ્ચેની વાતચીત બાદ ભારત અને નેધરલેન્ડ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા। પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડને ભારતનો મુખ્ય યુરોપિયન ભાગીદાર ગણાવ્યો હતો।
1: हम नेदरलैंड को भारत के सबसे महत्वपूर्ण पार्टनर में से मानते हैं। नेदरलैंड भारत के टॉप 5 इन्वेस्टर्स में से एक है। हमारे हिस्टोरिकल, कल्चर और पीपल टू पीपल टाइज भी बहुत गहरे हैं। डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और रिस्पॉन्सिबल बिहेवियर, ये हमारी साझी सोच का हिस्सा है। हमें नीदरलैंड की एक्सपर्टीज और भारत की स्पीड और स्केल को हर क्षेत्र में जोड़ना चाहिए।
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધોનું મહત્વ સતત વધી રહ્યું છે અને બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સહયોગ જરૂરી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે। શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। શ્રી શાહે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું। કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પણ હાજરી આપી હતી। તેઓ ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરીના દશીલા ખાતે 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતાવાળા પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે।

0: પાંચ રાજ્યોમાં ઘર ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. ઘરની યાદીઓનું સંકલન કરવામાં આવશે. હાલમાં આ કાર્ય રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં શરૂ થઈ ગયું છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં પણ ઘરે ઘરે જઈને ઇન્વેન્ટરી સંગ્રહ ચાલી રહ્યો છે. યાદી તૈયાર કરવા માટે ઘરગથ્થુ વસ્તુઓ, સુવિધાઓ અને સંપત્તિઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરીમાં આજે સ્વગણતરી શરૂ કરવામાં આવી છે. આ સુવિધા 31 મે સુધી ઉપલબ્ધ રહેશે. ઉત્તરપ્રદેશમાં પણ સ્વગણતરી ચાલુ છે, જે 21 મે સુધી ઉપલબ્ધ રહેશે. અત્યાર સુધીમાં 25 રાજ્યોમાં 1,44,00,000થી વધુ ઘરોના રહેવાસીઓએ સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ પહેલ વસ્તી ગણતરી અભિયાનના ડિજિટાઇઝેશન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતે જણાવ્યું છે કે હોર્મુઝ સામુદ્રધુનીમાં વાણિજ્યિક જહાજો પર હુમલા અસ્વીકાર્ય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનીની હરીશે જણાવ્યું કે ક્રૂ સભ્યોને નિશાન બનાવવા અને જહાજોની મુક્ત અવરજવરમાં અવરોધ ઉભો કરવો તે વાજબી ઠેરવી શકાય નહીં. શ્રી હરીશે વૈશ્વિક ઉર્જા પર સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદની ખાસ બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. થોડા દિવસો પહેલા ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમાલિયાથી આવી રહેલા જહાજ ના તમામ 14 ક્રૂ સભ્યોને ઓમાની અધિકારીઓએ બચાવી લીધા હતા. આ વર્ષની શરૂઆતમાં ગલ્ફ ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થયા પછી 2 અન્ય ભારતીય ધ્વજવાળા જહાજો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આજે વહેલી સવારે કેરળથી દિલ્હી આવી રહેલી તિરુવનંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે કેટલીક ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. આ ઘટના મધ્યપ્રદેશના રતલામમાં કોટા ડિવિઝનના લુની રીચા અને વિક્રમગઢ અલર્ટ સ્ટેશનો વચ્ચે સવારે 5:20 બની હતી. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફાટી નીકળવાની ઘટનાને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અદનામ ઘેબ્રિયેસસે 300થી વધુ શંકાસ્પદ કેસ અને 88 મૃત્યુ નોંધાયા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો. WHOએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસ COVID-19 જેવી રોગચાળાની કટોકટી માટેના માપદંડોને પૂર્ણ કરતો નથી અને આંતરરાષ્ટ્રીય સરહદ બંધ ન કરવાની સલાહ આપી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇબોલા વાયરસના દુર્લભ બુંદી બુંગ્યો સ્ટ્રેન સાથે જોડાયેલો છે, જેના માટે હાલમાં કોઈ માન્ય રસી અથવા સારવાર નથી. ઇબોલા શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર અને ઘણીવાર જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. મોટાભાગના કેસ કોંગોમાં નોંધાયા છે, જેમાં પડોશી યુગાન્ડામાં 2 કેસની પુષ્ટિ થઈ છે. બલ્ગેરિયાએ ઓસ્ટ્રિયાના વિયેનામાં વિનર સ્ટેડથલે ખાતે આયોજિત યુરોવિઝન ગીત સ્પર્ધા 2026 જીતી લીધી છે. DARAના ગીત બંગરંગાની સ્પર્ધામાં સૌથી વધુ મત મળ્યા. આ બલ્ગેરિયાનો 4 વર્ષમાં પહેલો વિજય છે. બલ્ગેરિયાએ કુલ 516 પોઈન્ટ સાથે સ્પર્ધા જીતી. સાંભળીએ એક અહેવાલ.
1: प्रतियोगिता में DARA के गीत बंगरंगा को सबसे अधिक वोट मिले. बल्गारिया की 4 वर्ष में ये पहली जीत है. बल्गारिया ने कुल 516 अंक के साथ प्रतियोगिता जीती है. यूरोविजन की परंपरा का पालन करते हुए पहले निर्णायक मंडल ने अंक दिए, उसके बाद जनता के टेली वोट के परिणाम घोषित किए गए. वहीं निर्णायक मंडल ने गीत बंगरंगा को 204 अंक दिए और टेली वोट के माध्यम से उसे 312 वोट मिले. लगभग 10 वर्ष में ऐसा पहली बार हुआ है जब निर्णायक मंडल और जनता ने एक ही विजेता को चुना है. इससे पहले ये प्रतियोगिता 2017 में कीव में हुई थी.
0: આજ વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ઉચ્ચ રક્તચાપ અંગે જાગૃતિ, નિવારણ, શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષની વિષયવસ્તુ ઉચ્ચ રક્તચાપનો સામનો એક સાથે કરો, નિયમિતપણે તમારો બ્લડ પ્રેશરની તપાસ કરો અને આ રોગને હરાવો છે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે. 1865માં આ દિવસે પેરિસમાં સંયુક્ત રાષ્ટ્રની ડિજિટલ ટેકનોલોજી એજન્સી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

0: હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંદામાન સમુદ્રના ઘણા વિસ્તારો, આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની 26મી તારીખે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે. આગામી 3-4 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ આગામી 2 દિવસ બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઓડિશા અને રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કોંકણ, ગોવા, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે 3:30 વાગે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ટેનિસમાં યુક્રેનની અલિના સ્વિટોલિનાએ ઇટાલિયન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 7મી ક્રમાંકિત એલિનાએ ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફને હરાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાને આરોગ્ય કટોકટી જાહેર કરી અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. રાજશ્રી આગાશી રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. 5 દેશાંચ્યા દૌર્યાદરમ્યાન આજ પ્રધાનમંત્રી સ્વીડનલા જાણાર. મહત્વાચ્યા વિષયાંવર કરણાર ચર્ચા. ચાંદીચ્યા આયાતીવર નિર્બંધ લાગુ. જનગણના પ્રક્રિયેત મહારાષ્ટ્રાત 11,14,277 ઘરાંચી સ્વગણના પૂર્ણ. નીટ પરીક્ષા પેપરફૂટી પ્રકરણી આરોપી મનીષા માંઢરેલા 14 દિવસાંચી સીબીઆય કોઠડી. અને થાઇલેન્ડ ખુલ્યા બેડમિન્ટન સ્પર્ધેત પુરૂષાંચ્યા દુહેરી ગટાત ભારતાલા ઉપવિજેતેપદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સધ્યા 5 દેશાંચ્યા દૌર્યાવર અસૂન તે આજ સ્વીડન ઇથં ભેટ દેતીલ. ત્યાંચ્યા દૌર્યાચા હા 3રા ટપ્પા આહે. પ્રધાનમંત્ર્યાંચ્યા યા દૌર્યાચી આતાપર્યંતચી સંક્ષિપ્ત માહિતી આમચ્યા પ્રતિનિધીકડૂન.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ગુટેનબર્ગ ઇથં સ્વીડિશ પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન યાંચ્યાશી દ્વિપક્ષીય ચર્ચા કરતીલ. વ્યાપાર, હરિત સ્થિત્યંતર, કૃત્રિમ બુદ્ધિમત્તા, નવોન્મેષ, સંરક્ષણ, અંતરાળ ઇત્યાદી ક્ષેત્રાત સહકાર્ય વાઢવણ્યાબાબત યાવેળી ચર્ચા હોઈલ. યુરોપિયન કમિશનચ્યા અધ્યક્ષ ઉર્સુલા વોન દેર લેન યાંચ્યાબરોબર ઉભય નેતે યુરોપીય ગોલમેજ પરિષદેલાહી સંબોધિત કરતીલ. સ્વીડનનંતર પ્રધાનમંત્રી નોર્વે આણિ જર્મનીલા ભેટ દેણાર આહેત. ભારતીય યુરોપીય સંઘ મુક્ત વ્યાપાર કરાર ઝાલ્યાનંતર પ્રધાનમંત્ર્યાંચા હા પહેલાચ યુરોપ દૌરા આહે. ત્યાંચ્યા નેધરલેન્ડ ભેટીત મહત્વાચે 17 કરાર ઝાલે. સેમી કંડક્ટર, દુર્મિળ ખનિજ, હરિત હાઇડ્રોજન, ઉચ્ચ શિક્ષણ, સાયબર સુરક્ષા, શેતી, દુગ્ધ વ્યવસાય, આરોગ્ય, પાણી વ્યવસ્થાપન ઇત્યાદી ક્ષેત્રાંચા યાત સમાવેશ આહે. યાવેળી દોન્ही દેશાંમધ્ये વિસા પ્રક્રિયા સુલભ કરણ્यावर સહમતી ઝાલી. દહેશતવાદાવિરોધાત સંઘટિત પ્રતિકાર કરણ्याबाबत ઉભય નેત્યાંચं એકમત ઝालं. याखेरीज नेदरलँड्समध्ये लायडन विद्यापीठात जतन केलेला चोलकालीन अन्नाई मंगलम ताम्रपट मोदी यांना सुपूर्द करण्यात आला. त्याआधी प्रधानमंत्री मोदी यांनी संयुक्त अरब अमिरातीत अबुधाबी इथं राष्ट्राध्यक्ष शेख मोहम्मद बिन जायद अल नाहयान यांच्याशी चर्चा केली. तिथंही दोन्ही देशांदरम्यान महत्वाचे व्यापारी करार झाले.
1: दिल्लीमध्ये सीएनजी पुरवठा करणाऱ्या इंद्रप्रस्थ गॅस लिमिटेडनं आजपासून 1 रुपया दरवाढ केली. त्यानुसार सीएनजीचे दर दिल्लीत 80.09 रुपये, गझियाबाद आणि नोएडा इथं 88.70 रुपये, गुरुग्राममध्ये 85.12 रुपये इतके झाले. या आठवड्याच्या सुरुवातीला सीएनजीच्या दरात इंद्रप्रस्थ गॅस लिमिटेडनं 2 पैशांची वाढ केली होती. चांदीच्या आयातीवर सरकारने निर्बंध घातलेत. सोन्याचा किंवा प्लॅटिनमचा मुलामा लावलेल्या चांदीच्या आयातीवरही निर्बंध लावल्याचं परकीय व्यापार महासंचालनालयानं अधिसूचना

0: આવો મિત્રો, હવે સાંભળીએ સર્જક વિશેષ કાર્યક્રમ અંતર્ગત પન્નાલાલ પટેલ દ્વારા લિખિત નવલકથા મળેલા જીવનું શ્રેણીબદ્ધ પઠન. આજે આપ માણશો ભાગ 21. પઠન સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી, નિર્માણ સહાય શ્વેતા કોલ્હે.
1: નવલકથા પઠન મળેલા જીવ.

પ્રેમની જેમ વહેમ શંકા પણ જો એકવાર તમારા મનમાં તમારા અસ્તિત્વમાં ઘર કરી ગઈ તો પછી એને બહાર કાઢવી કે એમાંથી છૂટવું એ આમ તો સાવ જ અશક્ય છે. ધૂળાને કોઈ જ છોકરી દેતું ન હતું એવામાં કાનજીએ દાખવેલ જીવી સાથે પરણતી વખતે ધૂળાએ જોયું હતું કે કાનજી અને જીવી કોઈક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આ શંકાનો કીડો એના હૃદયમાં સળવળ સળવળ સળવળ થયા કરતો હતો. અને કહેવાય છે કે શંકાને વહેમના બીજને સમાજ સમયે સમયે ખાતર પાણી પૂરું પાડતા જ હોય છે. અને આવી જ વાત જાણતો હોવાથી જાણે કાનજી જીવીને મળવાનું કે કાનજીના ઘરના કોઈ પણ જીવીને મળે એ ટાળવા માંગતો હતો. પણ કહે છે કે તમે ગમે તે કરો પણ શંકા અને વહેમની વેલ તો દિવસે ન વધે એટલી રાત્રે વધતી હોય છે. અને એ જ ઝેરી વેલે જાણે કે જીવીના જીવતરને ભરડો લેવા માંડ્યો હતો. હવે આગળ આવો સાંભળીએ નવલકથા પઠન મળેલા જીવ, લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી, ભાગ 21. તે દિવસે તો ડોસીએ ધૂળાને જેમ તેમ ખેતરે મોકલી દીધો અને એનું ખાવાનું પણ નાના છોકરા મારફતે કૂવે જ પહોંચાડ્યું. બીજે દિવસે તો ધૂળાનો ગુસ્સો પણ, ઠીક છે હવે આટલો ફેરો તો જતી કરો છું પણ હવે પછી તું આવું ફેર કરી જોજે, એ કાનિયા હામે જોવાની જન્મારાની કો ન બોલાવી દઉં તો વળી યાદ કરજે કે ધૂળિયો શું કહેતો તો. અને એણે ડોશીને પણ ચેતવી દીધા, જો આટલી ફેર તો ગમ ખાઈ જાઉં છું પણ જો હવે કાંઈ એલ ફેલ જાણ્યામાં આવ્યું તો જીવતી જ નહીં મૂકું. આ બીજી બાજુ ગામમાં પણ આ વિશે જાત જાતની વાતો થઈ રહી હતી, પણ આમાં ખરું શું હતું એ તો જીવી તથા કાનજી બે જણ જાણતા હતા. જીવી ગઈ હતી તો ગાય ખોળવા જ, પણ સામે કાનજીનું ઝાકળિયું જોતા એનાથી ગયા વગર ન રહેવાયું. કાનજી ઝાકળિયામાં બેઠો બેઠો તંબુરાના તૂટેલા તાર બદલતો હતો. જીવીને જોતા ચમકી ઉઠ્યો, આસપાસ નજર કરી. એક બાજુ સંધ્યાના ગુલાબી રંગ કાળા પડતા હતા, બીજી બાજુ ગામને ઘેરી વળેલો ધુમાડો પણ જામતા અંધારામાં ઉમેરો કરતો હતો. કાનજીથી બોલી પડાયું, કોણ તું, ક્યાંથી આવી વેળાએ? ગાય ખોળવા નીકળી છું, ઝાકળિયાની વળી ઝાલતા જીવીએ કહ્યું ને તંબુરા તરફ નજર રાખી હસતા હસતા બોલી, બાવા થવાની તૈયારી કરો જ કે શું? તું મહેરબાની કરીને કાં તો અંદર આવ કે પછી હેડતી થા નાહક. કાનજીનું પડી જતું મોં જોઈને જીવી વધારે હસી અને પજવવાની ઈરાદે ઝાકળિયામાં પેસતા બોલી, લે એમાં આટલા બધા ગભરાવ છો શું કરવા, લો ને આ અંદર આવી. પણ તું અત્યારે અહીં આવી શું કામ, તારી ગાય કાંઈ અહીં ઝાકળિયામાં તો. જીવીને સહેજ દુઃખ થયું પણ એણે એનો રમૂજી સ્વભાવ ન છોડ્યો, આ દર્પણ હોય તો તમારું મોઢું તો જુઓ. અને જાણે સ્વગત બોલતી હોય તેમ કાનજીની દયા ખાતા બબડી, ક્યાં પેલું ભરવાડી વાછરડા જેવું મોં ને ક્યાં ગરીબ ગાય જેવું. કાનજી તરફ તાકતા સે જ ગુસ્સા સાથે ઉમેર્યું, આમ હાફળા ફાફડા થઈ જતા લાજ ન થાવતી? શું છે તે તમે આટલા બધા બીઓ છો? કેમ કોઈ બૈરું કોઈને ખેતરે જતું જ નહીં હોય? ના ના, હું કંઈ મારી લાઈ નથી કૂટતો,

કહેતો કાનજી જાણે ભાનમાં આવ્યો હોય અને પોતાના આગલા વર્તન માટે પસ્તાતો હોય તેમ હસ્યો ને બોલ્યો, હું તો તારી લાયે પેલા વાંદરાના જાણિયામાં આવે તો વળી પાછો મારઝૂડ કરે, એટલે મને કાંઈ બીજી લે. પણ એમાં તમે કેમ ગભરાવ છો? હું તમારી આગળ ફરિયાદ કરતી આવું તો કહેજો. આ તો મારે જરા તમને એક વાત પૂછવી હતી એટલે મીકો આટલે આવી છું, ત્યારે લાવ ઝાકળીએ. શું વાત હતી? કઈ પાછળ હાથ ટેકવી કાનજી જીવી તરફ તાકતા હસી રહ્યો. કેટલાય દિવસ પછી જીવીના હાસ્ય જોવા મળતું હતું. એ કાનજી તરફ તીરછી નજરે જોતી ઊભી રહી. કાનજીએ પોતાની આંખો હટાવી લીધી. વચમાં પડેલો તંબોરો ઉઠાવીને એક બાજુ મૂકતા વળી પૂછ્યું, શી વાત પૂછવી હતી? એ તો તે કહ્યું નહીં. ધૂળને ઢેખાળા, શું વાત પૂછવાની હશે? અમસ્તી હું તો. કેટલી ખંધી છે! કઈ કાનજીએ ઝાકળિયાનો ડાંડો ઝાલી બદનને ઝોલો આપવા જતી જીવીને કહ્યું, ક્યાંય વળી ભાંગી નાખીશ, જોય હવે. કઈ જીવીએ વધારે વજન આપ્યું, લે ગાંડી છે કે શું? હમણાં ઉઠીશ તો કાં તો ચાળા નથી કરો, ઠીક કહું છું, ને તો શું કરશો? કહેતી જીવીની સુરત, એ તીરછી આંખોમાં ઉભરાતો મદ, મરક મરક કરતા હોઠ, ગાલોમાં આછા આછા પડતા ખાડા અને એ બધા ઉપરાંત એના આખા અંગનો મરોળ વગેરે જોતા કાનજીને વળી બોલવું પડ્યું, તું હવે જઈશ અહીંથી? વાત કેવી હોય તોય ફેર કોઈ દિન મળજે, જા અત્યારે તું. પણ મારે જવું જ નથી ત્યાં, તમે બહુ કરશો તો આ બેઠી. કહેતા તો જીવી બેસી પણ પડી ને બોલી, ન જ જવાની, જા તમારે થાય કરી લેજો. મારે તો કશું એ નથી કરવું, હું તને ભૈસાબ કહું છું, તું જા. કઈ કાનજી કોઈ અકથ્ય મૂંઝવણ થતી હોય એમ જોરથી શ્વાસ લઈ હોઠ ચાવવા લાગ્યો ને વળી બોલ્યો, ઉઠ જીવી, ઠીક કહું છું, મારાથી હવે. પણ તે પહેલાં તો એ ઊભો પણ થઈ ગયો હતો. ગાંડા માણસની પેઠે એ જીવી તરફ વળ્યો, જો ત્યારે. કઈ હાથ પોળા તો કર્યા પણ બીજી ક્ષણે એના ઉર પ્રદેશ પર હળવો હડસેલો મારતાકને એની જાતને જાણે ન ઉચકી જતો હોય તેમ ઝાકળિયા બહાર નીકળી ગયો. થોડોક છેટે જઈ ઊભો રહેતા કાનજીએ મીઠા ડોળા ઘુરકાવતી જીવીને કહ્યું, ત્યારે તારનું હું ના નતો કહેતો, હજુ ઠીક કહું છું, બહાર નીકળને. છતાંય જીવી, નથી નીકળતી, જાઓ. કંઈ મોં ચડાવી આડું જોઈ ગઈ ત્યારે કાનજીએ જ એક બાજુ માપવા માંડ્યું. જતા જતા બોલ્યો, લે ત્યારે બેસી રહે એકલી. ઝાકળિયામાં પણ ન સમાય એવો ભારે નિશ્વાસ નાખી જીવી બહાર નીકળી. ઊંધું ઘાલીને જ ગામને પંથે પડી. કાનજીએ એને બે વાર બોલાવી ત્યાં સુધી તો ન ઊભી રહી, પણ ત્રીજી વખત બોલાવી ત્યારે સહેજ થંભી. કાનજીનું મોં ભારે થઈ ગયું હતું. જોરથી શ્વાસ લઈ નીચી દ્રષ્ટિએ જ બોલ્યો, જો જીવી, મારે તને ક્યારની એક વાત કેવી હતી. હું તને અહીં લાવ્યો એમાં એક ભારે ભૂલ કરી છે, એ હવે સુધરે એમ નથી. પણ એટલું તો ખરું કે આજથી આપણે એકબીજાને જાણે ઓળખતા જ નથી એમ કરી નાખવાનું. જો એમાં તારું મારું બેયનું ભલું છે. કઈ ચૂપ થઈ ગયો. જીવીનો નિશ્વાસ સાંભળતા વળી બોલ્યો, તને શું શું નહીં થતું હોય એ બધું હું જાણું છું, પણ મારા દિલની વાત હું કને કહું? પણ હવે તો વળી વાક્ય ફેરવી નાખ્યું, જો આજ તો અહીં આવી હવે ફરીથી આ બાજુ નહીં આવું. કઈ કાનજી તરફ એક આગ ભરી નજર નાખી ન નાખી ને પીઠ ફેરવી ગઈ. બગલમાં હાથ રાખી જીવીની પીઠને બેભાનપણે તાકી રહેલો કાનજી કેટલી વાર સુધી ત્યાં જ ઊભો રહ્યો. ભાન આવતા ખેતરને ચારે ખૂણે નજર નાખી લઈ ગામ તરફ વળ્યો. મગજમાં કંઈ હજારો વિચારો ઉઠતા હતા, જાત જાતના સવાલ જવાબ થઈ રહ્યા હતા. એમાંનો મુખ્ય તો એ જ હતો, હું એને લાવ્યો જ શું કામ? અને પસ્તાવા રૂપે બબડ્યો, આ નજર આગળ લાવીને તો ઉલટું દુઃખ જ ભર્યું છે. તો વળી એમ પણ થયું, આ થોડીઓ ચખ મારે છે, મિયા બીબી રાજી તો ક્યાં કરે કાજી, છોને લોક વાતો કરી ખાતું ને આમે ક્યાં નથી કરતું. પણ આમ છતાંય એનો જીવ તો ચણચણતો જ હતો. ના ના, તે દન ભગત કહેતા હતા, કાનજી જીવીને લાવ્યો તો છે પણ લાવ્યા પણ રાખજે. ગામમાં પેસતા જ કાનજીએ પોતાના મૃત માતા પિતાના કસમ ખાતા મન સાથે નક્કી જ કરી નાખ્યું, ભલે ને ધરતીનું પળ ફરી જાય પણ હું કોઈ દન જીવ તો નહીં બગાડું, આજથી એની તરફ નજરે નહીં.

મારી, આજથી જીવીને ને મારે છેલ્લા રામ રામ. અને મનમાં મનમાં ભગતને કહી રહ્યો, આજથી જો એનું નામ સુધ્ધા લઉં તો આ કાનજીને ફટ કહેજો ભગત. અને તે દિવસથી કાનજીએ જીવી ઉપરથી જાણે મન જ ઉઠાડી દીધું. કોઈ વાર સરખા સરખીની ટોળીમાં બેઠો હોય ને જીવી જો આવી ચડતી તો ઘણે ભાગે તો એ ઉઠીને ચાલ્યો જતો, અને બેસી રહેતો તો પણ એની જોડે વાત તો શું પણ જોતો સુધ્ધા નહીં. બનતા સુધી તો એની તરફ પીઠ જ રાખતો. બીજાઓ સાથેની વાતમાંથી આડકતરી રીતે પોતાને કંઈક કહે છે આવી સતત ઝંખણ્યા રાખ્યા કરતી જીવીને સાવ નિરાશ જ થવું પડતું. અને કાનજી તરફથી થતી આવી અવગણનાથી તો જીવીનું દુઃખ કંઈ અનેક ગણું વધી ગયું. મનમાં મનમાં બબડતી પણ ખરી, આવું મને તો ક્યાંય ન ભાળ્યું. ગામમાં કુણ કેટલા પાણીમાં છે એ કેમ કંઈ કોઈથી છાનું છે? પણ કોઈ આટલું બધું વેગળું તો નથી રહેતું. અને જાણે ક્યારે કાનજી મળે ને ક્યારે કહું, આમ હામે જોતાંય અભળાઈ જતા હતા તો અડધી રાતે તેડવા શું ઝખમારવા આવ્યા હતા? પણ કાનજી હામો મળે તો કહેવાય ને. જીવીને એટલામાં જોતો તો કાં તો પાછો ફરી જતો કાં તો આડી વાટે ચડી જતો. જીવી મન હારે બબડતી, છાંયડો પડી જતો હશે. અને એક દિવસ કંઈક વાત નીકળતા 5-7 જણની વચ્ચે જ કહી નાખ્યો, આ મોટી મોટી વાતો કરો છો એટલું જ હો કે હીરાભાઈ, મોઢે મૂછો મરદની છે પણ કાળજુ તો હોલાનું જ લાગે છે. જીવીએ ઉદ્દેશ્ય તો હીરાને પણ જોયું હતું તો કાનજી તરફ જ. પણ કાનજી તો જાણે બહેરો એમ મૂંગો જ રહ્યો, ન હસ્યો કે ન જીવી તરફ જોયું. જીવીને ખૂબ દાંત ચડી પણ શું કરે, ધૂળાનો માર અને સાસુનો કકળાટ એ સહી શકતી હતી. પરંતુ કાનજીની આ ઉદાસીનતા એના હૈયાને કોરી ખાતી હતી. કાનજીને દૂરથી જોતી ને એનું હૈયું જાણે બબડી ઉઠતું. બીજું તો કાંઈ નહીં, ન બોલે એ હલ્યું, પણ આંખ ઉઠાવીને કોક ફેરા હામું તો જો, મેં એવો તે તારો હું ગુનો કર્યો છે? ને આજકાલ તો અજાણતા જ જીવીની આંખ પણ ભરાઈ આવતી હતી.

કાર્યક્રમ છે ગીત ગુર્જરી ટેકનો ઇમોશન. મિત્રો, સાંભળવામાં કેટલું યુનિક અલગ લાગે છે ને, પણ મિત્રો આ બંનેનો સમન્વય એ આધુનિક યુગની આજના યુગની એક સુંદર વાસ્તવિકતા છે, ટેકનોલોજી અને લાગણી. મિત્રો, ટેકનોલોજી માત્ર મશીનરી નથી, પણ જ્યારે તે માનવીય જરૂરિયાતો, સંવેદનાઓ અને સુવિધા સાથે જોડાય છે ત્યારે તે લાગણીનો અનુભવ પણ કરાવે છે. અને મિત્રો, આ અનુભવ અહેસાસ અલગ અલગ માધ્યમમાં જોડાયેલો છે, આપણે ચલો એ વિશે થોડી વાત કરીએ. દૂર હોવા છતાં નજીકનો અહેસાસ. મિત્રો, આ ટેકનોલોજી અને લાગણીની વાત કરતા આપણે આ વિષયને સમજીએ કે વિડીયો કોલ, સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સના માધ્યમથી આપણે દૂર રહેલા આપણા પ્રિયજનો સાથે અથવા તો વ્યસ્તતાને લીધે ઘણીવાર નજીકમાં રહેતા પ્રિયજનોના સાથે લાગણીશીલ રીતે સતત જોડાયેલા રહીએ છીએ આ માધ્યમોના માધ્યમથી. ત્યારબાદ મિત્રો, અગર શિક્ષણ અને લાગણી વિશેની આપણે વાત કરીએ તો એમાં પણ ટેકનોલોજી આપણને કેવી રીતે ઉપયોગી થાય એ વિશે આપણે જોઈએ તો ટેકનો ઇમોશનનો મિત્રો સમન્વય શિક્ષણના ક્ષેત્રમાં પણ ખૂબ ઉપયોગી નીવડે છે. સ્માર્ટ ક્લાસીસ અને એજ્યુકેશન ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓ મિત્રોને ડિજિટલ માધ્યમથી ભણાવવામાં આવે છે, પરંતુ મિત્રો એમાં શિક્ષક અને શિક્ષિકા લાગણી અને માર્ગદર્શન પણ સામેલ હોય છે, જેનો બેનિફિટ વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક પ્રગતિમાં સતત મદદરૂપ થાય છે. વાતચીત મિત્રો આમ જ કરીએ, પણ હમણાં માણીએ પંકજ ઉદાસના સ્વરમાં રમેશ પારેખની આ રચના.

मित्रों आप माणी रह्या छो कार्यक्रम गीत गुर्जरी। स्वास्थ्य अने संभाळना क्षेत्रमां मित्रों आ टेक्नोलॉजीनो फाळो खरेखर खूब ज आशीर्वाद स्वरूप अने काबिले तारीफ मानवामां आवे छे। हेल्थकेर टेक्नोलॉजी जेम के पल्स ऑक्सीमीटर, स्मार्टवॉच, बीजी अनेक सुविधाओ अने साधनो दर्दीओनी शारीरिक स्थितिने जणावे छे, जे परिवारजनोने चिंतामुक्त करी लागणीशील स्वरूपे राहत आपे छे। मित्रों हवे एक एवी सेवानी वात करी के जे समाज माटे खूब उपयोगी छे अने आपणामांना घणा लोको एमां कार्यरत होय छे, एवी छे मानवीय सेवा। मित्रों आ मानवीय सेवामां टेक्नोलॉजीनो उपयोग करीने खास दिव्यांग लोको माटे ब्रेल लिपिना साधनो, व्हीलचेर अने कृत्रिम अंगो विकसावामां आवे छे, जे तेमने स्वनिर्भर बनावी लागणीशील संतोष आपे छे। તેમના પરિવારજનોને પણ આ સુવિધાઓ ખૂબ જ શાંતિ અને સંતોષ આપે છે। હવે મિત્રો એક એવા માધ્યમની વાત કરીએ જ્યાં ટેકનોલોજી કેવી રીતે ઉપયોગી છે અને આપણામાંનું એ સૌથી વધારે ખાસ પ્રિય માધ્યમ છે અને એ છે કળા અને મનોરંજન। મિત્રો સિનેમા, સંગીત અને ડિજિટલ આર્ટ પ્લેટફોર્મ ટેકનોલોજીના માધ્યમથી આપણી લાગણીઓને અભિવ્યક્ત કરે છે અને આપણને આનંદ આપે છે, મનોરંજન આપે છે, અલગ અલગ ભાવ, અભિવ્યક્તિઓ અને વિચારોની સમજણ આપે છે। कार्यक्रम छे गीत गुर्जरी अने मित्रों आवो हवे सांभळीए विभा देसाईना स्वरमां रमेश पारेखनी आ रचना।

0: मित्रों, आ टेक्नोलॉजी आम जोईए तो मानव जीवन ने सरल बनावा माटे छे, અને જ્યારે તે લાગણી સાથે જોડાય છે ત્યારે તે જીવનને વધુ સુંદર અને અર્થપૂર્ણ બનાવે છે. માટે જ કહેવાય છે કે સાચી ટેકનોલોજી તે છે જે માનવીય સંવેદનાઓને સમજે છે, તેને સાચી વાચા આપે છે. તો મિત્રો, આ જ વાત સાથે નેહા પરીખને આપો રજા. ફરી મળીશું નવા વિષય સાથે, સુમધુર ગુજરાતી ગીત સંગીતની સાથે. બરાબર 4 વાગે આપ સાંભળશો સમાચાર, અને કાર્યક્રમના અંતમાં મિત્રો રમેશ પારેખની કવિતા સાંભળીએ અંકિત ત્રિવેદીના સ્વરમાં.
1: મુંબઈના ગરવા ગુજરાતીઓ

માંથી મરણ મળે તમને. બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને. ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ, ટપાલ જેમ